એના ગીત અરુ પસંદ કરનારવાળા છે કવર કાલોની બળવા સે ભૈયાલાલ પટેલ, નર્મદા પટેલ, નીતિશ પટેલ, મંજુલા પટેલ ન પૂરા પરિવાર કા સદસ્ય ન સાથ કવર કાલોની બળવા સે પ્રવીણ શ્રીમાલી, મીના શ્રીમાલી, આદિત્ય, આદિતિ, શિવાની નરુ મિનુરાજ શ્રીમાલીન ન સાથ જ એના ગીત પસંદ કર્યો જ કામિની, છોટુ, ચંદુભાઈ, સુહાની નરુ સમસ્ત મુજમેર પરિવાર સાથ જ અનામિકા, શાલિની, અજય, વિજય, ન મમતા, ન સોનુ, ન મોનુ, ન યે છે ગ્રામ, યે ખંડવા સે છે. તો સુણાંજ આપ સબકી પસંદ પર યો નિમાડી લોકગીત એક ગાયો જ કલાબાઈ નારું સાથી નન. તો આવો સુણાંજ આપકી ફરમાઇશ પર યો નિમાડી લોકગીત.

છે ને માલતી સ્વાતિ ને પ્રયાગ ચૌધરીને, સાથ જ એના ગીત પસંદ કર્યો જ. ચિતલવાડી અકોલા સે અમોલ ઇંગલે, અર્ચના ઇંગલે, સર્વેશ ઇંગલે, અધીરા ઇંગલે ને સમસ્ત પરિવારને. પાકીજા રેડિયો શ્રોતા સંઘ વૈષ્ણવ કાલોની સનાવત સે મોહમ્મદ સાદિક, મુશ્તાક અહેમદ, મોહમ્મદ શાકીર, મોહમ્મદ અલકમા ખત્રી, મોહમ્મદ અલ્તમશ ખત્રી, રમેશ ગોઠ ને મોહમ્મદ શાદાબ ખત્રી. તો આવો આપ સબકી પસંદ પર સુણા યો નિમાડી લોકગીત, જે કે ગાયો જ માલતી ગૌલી નારું સાથી નના.

કામ હોણાસી માનસૂન સમય પર નહીં આવતો હોય જે કાશી કમ વર્ષા હોય જ ના નદી નામાં પાણી ભી કમ હોતો જાય રોજ ગહેરી ન લંબી નદી નકો આકાર છોટો હોતો જાય રોજ સાથે નદી નકો સંરક્ષણ ભી જરૂરી છે જબ ભી હમ તીજ તહેવારના પર વિશેષ દિનમાં પવિત્ર નદી નામાં સ્નાન કરવાને જાવા તો નદી નામાં ગંદગી નહીં ફેલાવા કૂડા કચરા નહીં ડાલા ન પન્ની ફૂલ નખ એક તરફ ડાલા હોઈ શકે તો સફાઈ કર્મી જો નદી નમ કી નદી નકા ઘાટ કી સફાઈ કરજ ઉનકો સહયોગ ભી કરા સાથ જેમાં હમ ઘાટ નખ ગંદા નહીં કરા અભી ભી હમારા કઈ ભાઈ બહેનોની તીર્થયાત્રાના પર જઈ રહ્યા નદી ન કી સુરક્ષા કરા ઉનકા સંરક્ષણ કમ કરા સાથ જ અપના ગાંવ કા આસપાસ ન શહેર કા આસપાસ ન કી નદી નકી સફાઈ કા લેણા આગાવા સાથ શાસન દ્વારા ભી કઈ સાફ સફાઈ કા લિયા અભિયાન ચલાયા જઈ રહ્યા તો ઉનમાં હમ સહયોગ કરા નદી તાલાબ વન જીવ જંતુ ઈ સભી પ્રકૃતિક ધરોહર છે ઇનકો સંરક્ષણ કરા જે કાશી હમ અપનો ભવિષ્ય ઉજ્જવલ બનાવી શકાય ન ભાઈ બહેન નહોણી અપ સુણી લેવા જે એક ની મારી લોકગીત જેખા ગાયો ગજાનન ઢાકશે અરુ સાથી નાના